इत्यादि। अर्थात ते महाशक्ती नारायणी ए विलक्षण ए महाशक्ती नु स्वरूप ब्रह्मा वगैरे देव पण जाणी शकता नथी, तेथी ते अग्नेया कहवायश। ज्यानो अंत छेडो ज मळतो नथी, तेथी ते अंताश। ज्यानो लक्ष्य जोई शकातो नथी, तेथी अलक्ष्याश। ज्यानो जन्म समजवामा आवतो नथी, तेथी ते अजाश। ए एकली सर्वत्र व्याप्त छे, तेथी एका। અને વિશ્વમાં અનેક રૂપ છે, તેથી અનેકા કહેવાય છે। પરાંબા રાજરાજેશ્વરી અનંત કોટિ બ્રહ્માંડ નાયિકા સૂર્યમંડળ અંતર્ગતા જગદબીજા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણા પરાંબાને અમો નમન કરીશ। પરાંબા ત્રૈલુક્યની અધિષ્ઠાત્રી મહાશક્તિ ભગવતી દુર્ગા એનું નામ લેતા

અર્થાત હું તે ત્રણ નેત્ર વાળા ભગવતી દુર્ગા દેવીનું ધ્યાન ધરું છું. એ દેવીના અંગોની કાંતિ વીજળી જેવી દીપ્યમાન છે. તો પછી એ દેવી સિંહના સ્કંદ ઉપર વિરાજેલા છે, હાથમાં તલવાર અને ઢાલ લઈને અનેક કન્યાઓ તેમની સેવામાં તત્પર છે. એ દુર્ગા દેવી કે જે પોતાના હાથોમાં ચક્ર, ગદા, તલવાર, ઢાલ, બાણ, ધનુષ્ય, પાશ અને તર્જની મુદ્રા ધારણ કરે છે, જેમનું સ્વરૂપ અગ્નિમય છે અને મસ્તક ઉપર ચંદ્રનો મુગટ ધારણ કરે છે, તો આજ ભગવતી દુર્ગા દુર્ગા સહસ્ત્રનામ સ્તોત્રમાં આ રીતે વંદિત થયેલા છે. પહેલા તો

અર્થાત એ દેવી દુર્ગા કે જે પોતાના નામના બં એ બીજ મંત્રમાં દીપ્તિ પામી રહ્યા છે, દારિદ્ર્ય અને અસદગતિને હરનારા છે, મહાકષ્ટે જઈ શકાય તેવા ગિરિમંડળમાં રહેનારા, દુર્ગમ માર્ગમાં સંચાર કરનારા એ દેવી દુર્ગા દેવી છે, એમને અમે પ્રણામ કરીએ છીએ. દેવી અથર્વ શીર્ષમાં દુર્ગા શબ્દના સંદર્ભમાં આ રીતે વંદના કરવામાં આવી છે.

এই দুর্গা দেবী যেমনা দ্বারা আ সংসার চক্র চালা করিস, যোগীও যেমন সদৈব চিন্তন করিস, যেমনা প্রকাশটি আ সমস্ত জগত প্রকাশিত থই রহ্যুছ, তে দুর্গা জগজ্জননী মহাশক্তি আসুরী শক্তি উপর দৈবী শক্তিনো বিজয় দর্শাবতি আ মহাশক্তি ভারত দেশমা অন্যত্র পণ বিশেষত নবরাত্রিনা দিবসোমাં নবদুর্গা রূপে উপাসনা কে বন্দনা થાય છે। આસો સુધી પડવેથી માડી આસો સુધી નોમ સુધી ચલનારો આ દૈવી શક્તિની આરાધના કરનારો નવરાત્રોત્સવ અત્યંત મંગલમય ઉત્સવ ગણાય છે। અહીં એટલું ધ્યાન આપવું પડશે કે આમ નવરાત્રી પણ સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ સંસ્કૃત નવરાત્ર એ શબ્દ જોઈએ, સંસ્કૃતમાં એનો વિગ્રહ કરવામાં આવે તો નવાનામ રાત્રિણામ સમૂહ ઇતિ નવરાત્રમ એ દ્વિગુ સમાસ છે। હા, નવરાત્રનો અર્થ થાય છે નવ રાત્રિઓનો સમૂહ। આ ઉત્સવમાં પ્રથમ દિવસથી ઘટની સ્થાપના કરી જવારા વાવી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને શક્ય હોય તો નવરાત્રિઓ સુધી અખંડ જ્ઞાન દીપના પ્રતીક ભૌતિક દીપને પણ પ્રકટ રાખવામાં આવે છે। નવરાત્ર એ દિવસોની રાત્રિઓની અધિષ્ઠાત્રી દુર્ગા દેવી એમના નવ નામ છે, તે સપ્તશતી કે ચંડીપાઠના કવચ બ્રહ્મ કવચમાં આલિખિત છે, તે આ નામ છે। પ્રથમ

આ બધાના શાસ્ત્રો દ્વારા, બ્રહ્માજી દ્વારા પ્રતિપાદિત થયેલા છે. એ નવદુર્ગામાં પેલું નામ છે શૈલપુત્રી, બીજા છે બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા દુર્ગા કુષ્માંડા, પંચમ સ્કંદમાતા, છઠ્ઠું સ્વરૂપ કાત્યાયની, સાતમું સ્વરૂપ કાલરાત્રી, આઠમું સ્વરૂપ મહાગૌરી અને નવમું સ્વરૂપ છે સિદ્ધિદાત્રી. આ નવ દુર્ગાઓ, એમને અમે પ્રણામ કરીએ છીએ.

ശൈലപുത്രീം യശസ്വിനീം. അർത്ഥ വൃഷ ബളരൂപത്തിൽ വിരാജില്ല ത്രിശൂലിനെ ധാരണ കരുന്നവര ജമുന മുകുട്മാ അർദ്ധചന്ദ്രശേ ഏവ യശസ്വിനി ശൈലപുത്രി ഹിമാലയ തനയാനെ മാരാ മനോരത്നീ സിദ്ധിനെ മാട്ടെ വന്ദന കരുഷു. જોકે આ મહાદેવી સર્વ જગતના અધીશ્વરી છે તો પણ હિમાલયની તપશ્ચર્યા અને પ્રાર્થનાથી પ્રસન્ન થઈ એને ત્યાં પુત્રી રૂપે પ્રગટ થયા, એથી તે શૈલપુત્રી કહેવાયા છે. નવરાત્રના આ પ્રથમ દિવસે નવદુર્ગામાં શૈલપુત્રીને વંદન કરીને આપણે કૃતાર્થ થઈ. ઓમ શાંતિ. તો પછી આ મહાન મહાન એવા સુપર્વના સમયે રાષ્ટ્રના મંગલ માટે, વિશ્વના મંગલ માટે અને સૌના કલ્યાણને માટે ચાલો આપણે સર્વ દેવીમય દુર્ગાની વંદના કરીએ.

ಏವ ಅಹಂತಾನೋ ಆಶ್ರಯ ಚಿತ್ತರೂಪ ಚಿತ ಚೇತನಾರೂಪ ಚಿತಿಶಕ್ತಿ ದುರ್ಗಾದೇವಿ ಚೈತನ್ಯ ಶಕ್ತಿ ಚಿತಿಶಕ್ತಿ ದುರ್ಗಾದೇವಿ ತೋ ಸಾಥೀಶ್ ಸರ್ವ ಮಂತ್ರೋ ಜಮ್ನು ಸ್ವರೂಪ ಚೇತೆ ಸತ್ ಸ್ವರೂಪ અને આનંદમય આનંદ સ્વરૂપવાળા છે એના સ્વરૂપનો કઈ અંત નથી અને એ સૌને ઉત્પન્ન કરનાર છે એથી એ ભાવિની છે એ કલ્યાણરૂપ છે એ ભવ્ય છે જેમનાથી ચડિયાતું બીજું કોઈ ભવ્ય તત્વ નથી એથી અભવ્ય પણ કહેવાય છે સદૈવ સંચારશીલ છે એથી એ દિવ્ય એવા દુર્ગા માતાને અમે પ્રણામ કરીએ છીએ તો પછી આગળ